આપણો કાર્યક્રમ સુણન વાળી સગળી બહેનાને અર્ચના ચૌહાણ રા ઘણા હેતુ રામ રામ. ઓર બહેના કઈ હાલચાલ હૈ? શામ સુહાની ઢલ ચુકી હૈ ઓર વાપસ આપા દેખ રહ્યા આપણે કામ ધંધા માસ્તે આપા શરૂ હો ચક્યા હા ઓર આપણો વોઈ કામ વોઈ થોડો સો મેં બદલાવ આ જાવે કદી કદી તો આપણને ભી આરામ મિલ્યા કરે હે ના. ઓર કઈ વાર આપા સોચા કે થકાન હો રહી હૈ યા આપા કોઈ ઘરના સદસ્ય હૈ બારે ભી જા સકે યા કોઈ ઓર ભી કામ હો સકે તો આપણને થોડો સો ખાણામાં ભી કહે કે ભાઈ આજ કી હડકો ફુલકો બના લા. જ્યાદાતર ઓ યા કરે કે આપણા શામરે સમય હડકો ભોજન લેવા તો આપણે સ્વાસ્થ્ય વાસ્તે ઓર સવારે વાસ્તે ભી એકદમ સહી રહ્યા કરે. ઓર બાત ભી સહી હૈ ના, ક્યુંકિ દિન રા આપણા કામ ધંધા વગર કરા ઓર એક જે કે આપણી પાચન શક્તિ હોયા કરે વા ધીરે ધીરે શામરે સમય અગર આપણા સોચતા રહેવાને તો અમે બદલાવ લાવણો ભી જરૂરી હૈ. ઓર કઈ વાર આપણા થોડો સો લેટ ખાણો વગર ખાવા કરા તો ઓર બાદમાં સો જવા કોઈ તરેરો એડો વ્યાયામ યા કોઈ ભી અડી ઘૂમનો કરનો નહીં હોય તો વા થોડી સી પરેશાનીનું કારણ ભી બન જાયા કરે કે અગર આપણા ભારી ખાણો લ્યા તો એના વાસ્તે જઠ તક હો સકે આપ એ નય ખાણાની વાત કરા આપણે હળકો ભોજન શામને સમય લેવાનો બહોત હી ઉપયુક્ત હૈ. બિલકુલ વાત સહી હૈ. ઓર દેખો કે કઈ વાર આપણા સોચા ને કે આજકલ બચ્ચા હૈ આપણે જીકા કે આપણા સોચતા કે ભાઈ કિન તરહ વણી ફરમાઈશા ભી બહોત અલગ અલગ તરહ કરી હોય કરે. વે કઈ સોચે કે ઠીક હૈ ટિફિન મેં માણે કી ઓર બનાવો હૈ જદ મેં લંચ માં આવું તો કી ઓર લેવાનું ચીજે શામ રે માણે ઓર કી ચીજે રાત તો ઠીક હૈ થોડો સમય તક તો આપણે સોચા કે કોઈ વાત નહીં બચ્ચો હૈ કર લે કર લે. પણ જટ સ્વાસ્થ્ય રી વાત આવે ઉઠા આપણે એન વાતનું વિશેષ ધ્યાન રાખવાનું ચીજે કે ઉન વાસ્તે કઈ ચીજ સહી હૈ ઓર કઈ ગલત હૈ ના. ક્યુંકિ કઈ વાર આપણે સોચા નહીં ઠીક હૈ આળસ આ રહી હૈ ચલો કોઈ વાત નહીં એક દો બાર જી ચીજ હૈ ઉને દેખ રહ્યા પર અગર ઉનો થોડો સો ભી પ્રભાવ ગલત પડ રહ્યો ઉને શરીર માતે તો સૌ જ્યાદા ધ્યાન માં રાખન વાળી હોય હે ના. ઓર ઉને હી હર તરહ રી સમસ્યા હો જાવે કે ભાઈ ઉન બચ્ચાને કિન તરહ હું અગર બીમાર હોય તો દેખણો કરણો હર મતલબ એક દૂસરી દૂસરી તીસરી અડી સમસ્યા આતા હો રહે તો એનું અચ્છો હૈ કે ઉને ખાન પાન રો આપ વિશેષ ધ્યાન રાખો. ક્યુંકિ બેના કઈ વાર આપણે સોચા બચારી લાપરવાહી કહેવા યા આપણે સ્વયં આપ ખુદ ભી સોચ લો આપણને આળસ આ રહી હોય ઠીક હૈ બચ્ચો માંગ રહ્યો હૈ કોઈ ચીજ ઓર આપણે દેખા ચલો કોઈ વાત નહીં આપણે એને દેદા આપણે આપણો કામ નિપટા દો ઓર વે ભી સોચે. પર આ દેખો કે જિદ પૂરી કરવી કઈ જરૂરી હર સમય આપણા અચ્છા સંસ્કાર આપણી અચ્છી વાત આપણા અચ્છા દીક્ષા શિક્ષા જો ભી આપણે એને દેવા વા જીવન પર્યંત કામ આયા કરે હે ના. ઓર જીવન પર્યંત બાદમાં અગર આપણે સોચા કે બચ્ચો જીદ કરી રહ્યો હૈ 100 દિનમાં એક દિન તો આપણે માન લા હર સમય બચારી જીદ યા હર સમય ઉને એક લાલચ દેવણો યા હર સમય ઉને આપણે એક બુરી તરહ કહેણો કે નહીં તું ઓ કામ કરેલા તો મેં થને ઓગ્યો બોલા તું ઓ કરેલા તો મેં થને ઓગ્યો દઉં તો વાકઈ બચારી એક આદતમાં શામિલ હો જાવે. વે સોચતા રહે કે ઠીક હૈ ઓર જો આપણે થોડો સો કોઈ નહીં કરા તો નકાર દે. આજકાલ બચ્ચામાં ક્રોધરી ભાવના બહુ જ્યાદા જાગૃત હોય ગઈ ઓર છોટા બચ્ચા આપણે સોચ્યા કે કટી ઠેસ નહીં પહોંચે કંઈ નહીં પર વે એડી સંગતમાં હોયા કરે યા આજકાલ એક સંચારી દુનિયામાં ચાલતા હોવા બચ્ચા એડો કદમ ઉઠા લે જેનું કે આપણે સોચ ભી નહીં શકા ઓર અસહાય માં બાપ કંઈ કર શકે એક પસ્તાવા રે અલાવા. એના વાસ્તે જરૂરી હૈ કે કોઈ ભી કામ કરવા વાસ્તે એક કડક સ્વભાવ રો સાથે રહેવાનો જરૂરી હૈ. બચ્ચારો લાડ પ્યાર અલગ ચીજ હૈ ખાનપાન રી અલગ ચીજ હૈ ઉને જી કે આપણા શિક્ષા પ્રતિ જાગૃત કરી રહ્યા હા યા ઉને કોઈ ખેલમાં જ્યાદા રુચિ રાખ રહ્યા કોઈ ઓર ભી કઈ ચીજ હૈ જેમાં અગર વો રુચિ રાખ રહ્યો તો અચ્છી વાત હૈ. કઈ વાર વો જીદ કરી તો ઠીક હૈ એક દો બાર આપ માન લો પર હંમેશા જીદ રો કારણ બહુ બડો ઘાતક હોયા કરે આપણે આપણે પરિવાર વાસ્તે. ક્યુંકિ દેખો એક મિડલ ક્લાસ ફેમિલી વાસ્તે યા એક રે સાથે એક દો બચ્ચા ઓર ભી હૈ આપણે કિની કિની જીદ પૂરી કરા હે ના. ઓર બચ્ચો જિદ્દી બન જાવે ઓર ઉને હંમેશા દિમાગમાં આઈ વાત બેઠ જાવે કે નહીં નહીં મેં ઓ કામ જદા કરું લા કે મને એને બદલે મેં કોઈ ભી ચીજ જીકી કી વા ફરમાઈશ હોયા કરે ઉની તરફ હું ઓર ઉને મિલની ચીજ હૈ. અગર એક યા દો બાર ઉને મિલ ચૂકી હૈ તો વા ઉની એક આદતન બન જાવે ઓર એન આદતને છુટાવન વાસ્તે સૌ પહેલી આપણને પ્રયાસ કરવો જોઈએ. પહેલી વાત તો હૈ કે ઉન આદતને આપ રાખો હી મત હે ના. ક્યુંકિ જઠે આપ આ સોચા નહીં જો આપણે દૂસરાને કહેવા કે ભાઈ કોઈ ભી હૈ આપણે ઉને એક રિશ્વતખોરી વાત કરા કે બારે કોઈ કરે કા જાય તો વા એક હો જાવે. તો ઘરમાં ભી અગર બચ્ચાને છોટી મોટી વાત વાસ્તે લાલચ દેવાલા તો ઠીક હૈ બડી વાત વાસ્તે ઉન કહેવાલા યુ કરો વો કરો તો વો કંઈ સોચેલા ઉના દિમાગ મેં બેઠ જાય. ઓર જો જો ઉની આયુ બઢતી રહેલા જો જો વો આગે બઢતો રહેલા વો સોચતો રહેલા કે અચ્છા એનો પ્રભાવ ઓ પડ રહ્યો અગર મેં યુ કરું લા તો યુ પડેલા તો વો જીકો દિમાગ ઉનો બેઠેલા નહીં યા જીકો વો સોચ રહ્યો હોય જીકી ઉની માનસિક જીકી બાતા આ રહી હૈ ઉન મહિને એક જગા બના લ્યા કરે વો
और सोचे कि हमेशा हमारे साथ है अड़ो ही वेला, जबकि अड़ो नहीं होना चाहिए। एक प्राकृतिक चीज़ जी की है अपने सबरे साथ है, एक आप कर सका वो आप सभा ने करना जरूरी है। और बहना सबसे बड़ी बात है लाड प्यार स्नेह देना बहुत ही जरूरी।

0: Эй, Горбин, Богам, Шуньянсень, Бояне, Мояне, Добряне, Чотане, Мотане, Урдане, Бердане, Джимдане, Адыгардане, Шепане, Абрега, Кириору, Хоге.
1: Эй, Лун, Кириору, Гран, Гран,
0: Гамрамса. Эй, Баи.
1: Кайко, Кака.
0: А то, то, эна, Кайко, Кака. Кайко, Кака, то, Кака, куч гэм, та, джин, тумко, хэла, марта, хэ.
1: То, Кака, кэ, то, кари, хали, эла, эла, то, хару, дини, мару, ман, кай, таб, кэо.
0: Ай, бета, мэ, эм, кэ,
1: કાઢું ને કાકા
0: એ બુવારું કાઢી દીન તું કે ઘર ઘર કે મહી કાઢી કે બારી કાઢી
1: નહીં કાકા મને ઝાડુ કાઢું બાર ભાખડે જ કે બુંગરી બુવારું ચોક્યા તાઈ ઠેઠ આગ બુવાર રહું કાકા રે ભડકી આગ તાઈ
0: અરે વાહ મારી બેટા દેખ બેટા હમ કેવણા જાઉતા હું કે એ સોચતાઈ સેવા હે
1: હા સહી કાકા
0: કેવલ ઘર કા કામ કરતા હે તો કેવું તે હમ ઘર કા કરતે હે
1: હા
0: અરે ઘર કા ની બેટા ગલી કા હે મોઈલે કા હે ડાણી કા હે ઢબાણી કા જડી કા ધાને કી દી કે કચરો બિન હાફ કર દેનું બેટા
1: હા સહી કાકા આજકાલ ધાન ધ્યાને કાકા ઓ મે બરસે ના જણા જકો કચરો ઉડુડુ વે જકો નાળિયા મે જકો મેણિયા રે કાકા કચરા જકા કાગદિયા રે નાળિયા કે મૈને આઈ ગયા અરે આંખે ઉપર રેતડા આઈ પ્રો નાળિયા દટકી કાકા પાણી જવઈ કો નાગી ને
0: આજો બેજા નાળે દટકી કે નાળે સાફ કરના લાઈજી ને કરી દી ગયો આપણે કઈ મેંદી લાગુડી ગઈ
1: તો કાકા આપા કચરો બારે ફેંકો એ મતી નાળિયા માં બડી કઈ
0: આ તો બાદ લાગ રિપેર કી મારી બેચા મે તો હમજ્યા આ તો હુશિયાર હો તું પડે લઈ જાઓ એ ભાઈ
1: કાઈ કાકા
0: તો સોચ તારી સેવા સબ ભાઈ ને હાથ જોડ કેવણું કે કામ કોઈ છોટા નહીં હોતા કોઈ મોટા નહીં હોતા
1: હા સી કાકા કટે ભી આપણ જવાની જેમ બસ સ્ટેન્ડ હે રેલવે સ્ટેન્ડ હે કટે ભી આપણ ખડા રહા તો બટ આપણ કચરો નહીં બીકે નો મુ ભલ્યાર છિલકા હે એ ટોપિયાળા કાગજ હે
0: આજે બેટા બટી બે કાઈ કે ડબલે રકુડે વે નહીં
1: હા ડસ્ટબિન કેવે કાકા
0: આજ બીર માં ગેલો ની બજે
1: હા બીમ ને કો કાકા ગયા એજ કે ખા લેવે જણ બસ કચરો બીમાર જવે
0: પૂજ મજી ને જાનવર ખાવે તો બીને નુકસાન હે ને મને ભેંગ દે તો બહુ ઉલટો ફીરે નુકસાન આપની હે આ તો સોચતા ઈ સેવા એ કચરા હોતા ઉસકો ડબલે મે ગાલના જોઈએ એ ભાઈ હોય હું કામ કોણ ચાલે બો ફોન કરે ભાઈ ઘરે ગાડી એ બાજુ લા
1: ઓઈલો ઓઈલો
0: આઈલો
2: હેલો કાકા રામ રામ
0: એ રામ રામ શાય રામ રામ શાય આ ગામ વિડિયો કોકેનિયર ગામ વિડિયો
2: ના મનોજ મેગવા છિલ્લા બોલું
0: હા મનોજ ભાઈ છિલ્લા મે કોઈ કર્યો
2: પડાઈ કરા કાકા
0: એ જીજી મારી બીજા
2: ક્યારી ક્લાસ મે
0: ઓ જોકા પડો જોકા લીકો મોય તારાર ભીવાર કા શબકા નામ ઊંચા કરો બેજારી
2: હા કાકાજી
0: એ ભાઈ રે માય તારો કેનો માંજ્યો
2: હા
0: એ માય દા બંદે કો બીરા દુખ તકબીલ દેખ બરા પડાવે લીકાવા પણ જાર આંચા કરી બેચા
2: હા સબ બડ્યા કાકા બસ
0: હા શેય બેચા એ ભાઈ રે
2: હા
0: એ ગામ કની મે પાણી કઈ શો કે રે
2: મે પાણી પરસો યોર રાત કો કોની કોની દોદ નું ગયા
0: કરી રામજી કરી રામજી માં ને જો રાખો શબાની કોકેરે રામા શમા કહી છે
2: હા સબને રામા શમા કહ્યા
0: એ મારી ભોજી ઓડી પડી લી કે ઉસકે બસાત બાત કર દું
2: હા કરો
0: એ ભાઈજી
1: હેલો
0: આ ઇધર આવ તુમ ક્યાં લે લો કરજો ભાઈ કો બોલો
1: હા આવું કાકા આવું આવ
0: એ ભાઈ કરો હેલો
1: હેલો
2: હેલો રામ રામ સા
1: રામ રામ સા રામ રામ સા ભાઈજી
2: હા
1: તાણે સ્કૂલ ગામ માં હે કઈ આવ
2: હા ગામ માં માં સરકારી સ્કૂલ
1: પેદલ પેદલ જાઓ કઈ
2: સાયકલ લે જવા
1: અરે વાસ વાસ સુબે સુબે કસરત જો ચોકી
2: હા
1: જણે એક આડી બતાવ
2: પૂછો
1: એડો કઈ વે જકો જીવે જીતે તો બોલે કોની મર્યા પછી જોર કો બાજે
2: થાય કોની
1: કાકા આયો
2: હા
0: આ બેટા
1: એ બતાઈ દો તો
0: એ ઢોલ ઉટાઈ ગઈ
1: કાકા ઢોલ નહીં હોતા ઢોલ કો કઈ જીવે
0: એ તો કઈ હોતા
1: કાકા વો મંદિર માં રખે જકો શંખ હોતા એ
0: આઈ શો આઈ એમ સોરી એ ભાઈ કો પૂજો ભોગા મે કઈ પૂજો
1: ભાઈ આજ કઈ ઉણોલા
2: તેજજી મહારાજ રો ગાજ્યો ગાજ્યો જેટ સાટ કાવણ તેજા રે ભોજન
3: સગા સાથીઓ ને ઓર કાકાજી ને ગણે માં નમસ્કાર ખમાગણી હુકમ
0: એ ખમાગણી શાય આપરો ભીજે કર્યો કોકેનીઓ
3: હા હુકમ મારી ઓળખાણ કરું હુકમ ગામ તે ધુંધાડો તેસી લુણી જિલ્લા જોતું રાજસ્થાન એસા નોમ હે અલ્લાદીન ધુંધાડવી કાકાજી
0: આ
3: वालेकुम सलाम काका जी, थोड़ा कार्यक्रम होनो हो सा नीला लहर लागे सा जोरदार जी होरो बजायो कार्यक्रम आपरी वाणी न हो आपरा खटका न बजे भले भले
0: ए ओ शिव बाप लोगन आशीर्वाद दे देखो थोड़ो हंसी मजाक हो जे थोड़ो आनंद आ जावे।
3: हां बिल्कुल बात रे, मैं थोड़ी हंसी मजाक करी सा बजे वो के जो अंग्रेजी में के चार शोन लाग जायो
0: हां सही के उंदा और भी जो गांव में परिवार नी शकला किया नी
3: है बढ़िया काका जी थोड़ो बसा थोड़ो मोड़ो है काका जी थोड़ो दुआ कर दो दे
0: ए राम जी करी राम जी मान ने जोरा कर
3: बिल्कुल सा तो उम्मीद है सा
0: ए करी मारी पोती आवड़ी या थोड़ी जी किसको हम जो नहीं है मेरे को हम ही बोलती है
3: स्कूल जाए
0: हाई स्कूल जाऊंगी पर मन धाती नहीं है वो
3: यो कोई थोड़ा रखो गोलियां टिकड़ियां थोड़ी दे में रखो काका जी थोड़ा खर्चो करो बस यो खाली रॉब रॉब मत जमाओ सा
0: भाई का फोन ही है तुमसे बात करना चाहूँ कहीं क्यों हेलो।

0: ગીતા ભાઈ રાઈસે નો કામે કઈ કરો
1: પડાઈ કરા
0: એ ગીતી મારી બેજા
1: બારી મે
0: ઓ છોકા આપડો છોકા આલી કો મોય તારા ભીવાર કા નામ ઊંચા કરો મારી બેજ
1: હા કાકાજી
0: એ ભાઈ તું પડ લે કે કઈ બીડે કો કી કાકા કો બજાઓ
1: ટીચર
0: ઓ ટીચર બની છોકી બાજે બેટા એ જેની ભોગામ કે શોક લાગે
1: ઘણે મસ્ત લાગે
0: એ ઘણી મસ્ત લાગે જેને કાકો પૂછી જી કે સવાલ કા જવાબ કર
1: પૂછો
0: એ પાંચ દાલા કા નામ દેંડા બતા દેતા
1: મૂંગ અરહર ચીણા
2: ઘર કો કામ કરો કઈ પડાઈ કે બરાબર કઈ કઈ કર લો
1: બર્તન ધોવાલા ઝાડુ કાઢવા રોટી બનાવાલા
2: હે દુવારી કની કોણ હીકો પછી લુકી રોટિયા ખા લો કઈ
1: દુવારી હીકા
2: મને તો કાકી હી કવા ડર તો ઘણો લાગે તો બે જ હું તો દે દને આજ કઈ હુણોલા
1: ગુરુવાણી
3: અરે
0: ભાઈ ફોન કરના ચાહતા તો કાકા કઈ કરી શકતા તબિયત પાણી ક્યાં ની થોડી
3: ઠીક
0: હે કેમ છે રોટી જીમો માળા ફેરો
3: હા માળા ફેરા માળા ફેરની પડી
0: અરે વાત એ કામ કરો નિયો
3: હા બતો
0: એ દો ચાર જીજા નાગોર કી કિસી પરસી દેજી કી બતાઈ દો
3: નાગોર કી પરસી વાળા પરસી દે નાગોર કાસો મેન્દર પરસી દે નાગોર કો
0: અરે વાત લુંગે દાજી કા ફોન અહિયાં ચુમકેલો હેલો
2: હેલો
3: અરે રામ રામ રોણી ભાઈ
2: રામ રામ સાહેબ રામ રામ સાહેબ પગે લાગો નમસ્કાર કરું આપને
3: અરે બહુ ગરો બેટા ખુશ રહો બહુ ગરો બહુ તોરો ફોન લાગ્યો
2: અરે દાદીજી કઈ કરે
3: દાદીજી અમ ગલે બીમાર ફડકા અમે ઠીક બીપી સુગર લો હો ગઈ એકદમ
2: અરે વાસા ઇલાજ કરો તેમો ટાઈમ દવાઈ પાણી લેવો અબ
3: દો
2: સંતા કા નામ બતાઈ દો આપણ નેડા જકા
3: સંતા કા નેડા તો રાનીભાઈ હૈ કિશનદાસજી હૈ
2: અરે વાસા વા કિશનદાસજી હૈ સાઈજી હૈ
3: હા ઘણા હૈ
2: આજ કઈ હુણોલા
3: આજ કોઈ ભજન સુનાય તો ગુરુ હુણોલા
2: કાકા આયો
0: આ બીજા
2: દાજી ને ગુરુ વાણી સુણાઈ દો
0: આઈ ગયા મારી બેટી
4: આગ લગી આસમાન મે ઝર ઝર